0: 칼라사에 들어봐. 또 최초지 그러봐. 타이나 팀사게 가서 칼라사에 망보치 들어봐. 가서 그래. 소전에 있는 미스 내내 체준 들어봐. 아, 내내 체베 옛날 가서나 되고 어, 가서는 와서 모장기 뒤지 말아봐. 서리스 수 말아봐. 그런 중 그 서리네. 카 제대로 가라. 수주 망보치 쇼 줘도 와. 어, 수주 망보치 쇼 줘도 와. 수주 망보치 쇼도 가라. 아니, 아주 계시 수주 예산 생긴 수주 가에서 돈도 체베 이면이나 위생수 A사도 최변이나 체베이나. 아니, 왕보 진진저
1: 시에고르토에요
0: 다와숨세 Tine tiche karsa ngui chuche o tunzu lakwa chaya minduwa Tine kara zekyu jara ranga ranga ya lega chiye kora tira duwa chingchi da yuchi tunzu la zita nyenja yorwa o tine lakwa chaya
1: minduwa
0: Yaksho chena tra chan daya di madana yagdula
2: Tanda siya neba di zo di da tsuchi madanbe neba bugu yinba Da bugu di kije ina dawa sumzi le chi minduwa Ani na zegi da gyugin zo di ina chik de bugu de ame ina oma de de ma xim che che ina bugu de ya tsuchi ma dan pe ne zu din de chiong duwa nipu de ina ame bugu de ina chogo na kuwa de pe kubla ina su sui se ju li ya yi se ma che pe gengi ina bugu de ya karu gyun che dosa na su gui gang ka tsa long che ya de ane ya gu ma chung ba sun pa de ka de se na ane nga ra zu bugu de ma ge tsa pe che li ina ane ame oma de ma tu zan ya ame pe de kura bugu de li ya da zanpa zhang, zanpa da, tinte tinte tsuchu yu kanla ya samsu che ma tenche gyun che che de, o tige che me zho samsan du.
1: Da chen gila sasa nyi zho lo, da bugu ma guo kong li ya takche che guya ri chi ya, kente guabar chu yu na.
0: Takche de guabar du la. Ten ga zon da mikse ki chenka de hunje menzhen singe zho rwa. Di na la chin je, ane takche khara che rsana, mengshi takche khara rsana, sokbu tolu. Sobu jize, sobu tolu da sobu jize, takshi, rang takshi takda deyume, jimunga yu, chimbe nushu, keme nushu, chagri, chagri dida bugu jawa chibu yore. Dige de, ningi nushu, luag nushu dige ganga dago dowa. Dine de, zo chesho di karasana, takja di nala le, rang ti kong la, bugu wangbu gyunjin ginyu yueba. Dī zuo qīb shīshir xa, dī lī yīchuan zī xun sīgir, o dī yīnchī mī jī gēchī tī sēb chī gu guyo. Rāng kagī nā la cui gu yu mē, wāng bū dūn jēn dī sū sū nīng mī nā kār sūg rā, pā mē bū gu lā zhē yā gī nā zī dī jā yī, yā nā mā na bū gu dī...
1: Tā ngā cu gā gā yī yīchuan xīng sīgir
0: wā. O, yīchuan xīng, yā nā mā na bū gu sū sū yu mē bē, sū sū gu zē dī gu ndu chūng jō yī. Amitā bā bā nā zī mē bī jē, bū gu dī lā nā zī dī kēb rā bā, nā zī dī kār chē gu mzē gu ndu chūng yī, o dī dī sē sē dī dī chī gu gī.
1: Tā wū nē bū gu mā gu kōng gī, wū nē dī tāng dī wū nē kēchim xīw rē duā.
0: Rē gī lā.
1: Tā gī lā yī nē lē, tā yā dī rīng kēs zhū mā kā jī gī, nga bu chowa na yu yin nga gyakpa chege cheje khala da dige gang thona je sim do gyakpa chege sim je chi ta en je hindu zam ba ama di ta khala da din je gang li ya da nga zu gyage ne cha sham sha kam da je face ro en je cheje an din je chem na bu go ya nu gyo de ju na
0: dir sa an da so bo ji je de da bu go khoya de zwa chi bo yor ba la ane ta tin sa tar su che bo de mi gang ga nga je fe chi gi sin ye de yor ba ta nga sha kam ro tang go yo nga thirin sum je ti na mi mang che ge ne ge sha kam ta ye tap chi du no gyo ri du wa ta nga zu ta ji du ne je ne shi an nga la nga an ta de jin zi ge go ge zi de wen a ra che shi ke ge na le de du ge kam cha jo na de du wa tak ta na de du wa sha ja bo na chi du ga de ta go du wa ane ti ne ha re se so ro san na
1: lu jung ta di
0: je o lu jung la sha gya cha jo ta na mang cha sha gya cha jo ja ri sa sa jya cha gyo de maa kwa ane sa jya cha gyo de yena karino yore se na ane bugu kwa kha pa di cha di kwa kha kwa duwa sa kam chan yore sa jya chan kwa kha kwa duwa sa kwa ba yiba yena daya nyinga di gyo yore sa jya kwa tunzu kha re se na bugu hogi hogi la chakshi tobu cha yen bugu hogi hogi la jimba nga gyu cha yen rin chan chi tang nyo bing si rin chan chi gao shun yas ranga naza ranga tunzu yu kha re se na bugu dawa zang zang du ke tu kwa ma re dine mangpo yore nga zu pege ranga buku dawa dunzi na gyu kaba dawa gyezu na gyu kaba o naza dunzi chigi duwa di chik che ane buku gyewe gyu rung la karasana gye kakbo yoba shuk gyebsu di gyewe ya yomara kshak anga chowa anga kshar ba ranga ya nyeri kala zay kakbo nga yore shuk gyew kakbo chigi duwa ane digu na gyema dup che shak juru juu kakbo ba ati na gye caba yin na di ya ama cha shuk chibu shuwaya ni rigi nyinga duwa cha shuk di di tunzu kanga gyakbo sha gyakbo di gi thiru duwa Gyor
1: 아,
0: 내가 믹스에게 주면 유지해요, 봐. 주면 유지했는데 지금 도와.
1: 다 재는 게라 주면 지금 왜 내셨으면 다 믹스에게 양 딱 재치고 할 지 가려했나.
0: 게라 티티 주사. 먼저 있나 고내 다 된사 고내 이제 망보요리. 고내 망보요리 때 얘는 뒤나네 또 채 숨지도 와. 대행 안 저 침배 고내 가바티. 개개 때문에 이간스래. 아 뒤네 들어봐. 안 저 개균의 세변에 숨어서 봐. 개개 때문에 메두스래. 대다 알지니티. 어, 도주 숨디. 가르스는 믹서를 해야 가르스나 딕 제가 집에는 무인 트럼보스 코버네 막고 주도 와보라 응 코버네 고 주도 와 다 팅 안 주고는 지금 또 치슈도 끝대도 치고 치고도 와 응 끝대도 치고 치고 요면 아니 딱 제대 맞아는 끝대 치도 말아 봐
1: 응
0: 다 팅 상 안 주고 이게 가르스나 딱 제대 치불어 메린 제고 말아 딜 림바디 제고 말아
1: 응
0: 디 림미기 딱 제리 हां ते छे दे करसन अन गजु छिबे तुंजुल नाजु तुंजु मेबे दे काया जिगि गोर बा अन नाजु दि सुम दे करसन तक्ष छे मेनजु छे अंगजा जोर बा ति माबो माबो छिप छेसि जोर ओ देना पप छन अ बुशिने खन जिगि
1: ने
0: ता रंग बु खो छाग्यन र योर बा अ सिने हा खो जोन र योर बा दुल मायो छे अ दि छे दे करसन ता बुगु खोगे खोगे तक्ष दे छिगि छिगि छे जे अंगजा दि माचा खोगे माचा बिन अ खोगे नानल बुगु गो जुगि
1: 네세.
0: 야나마나 부콕바나 졸라두레. 야나마나 부디 마쇼두레. 야나마나 기두가나 부디 기두가나네 침베고네 케죠. 에진네 부인죠.
1: 네.
0: 세모고 부인죠. 어디데 스케트로도 와. 딱제 제대 조치 싶지도 길라.
1: 딱 지는 길라. 다 부 엄하고 콘리아 다 사자니리아 차샤비나. 클라사야다 추주 다 사야데 딘제가나 도난 최고야. 근제를 친다.
0: 다 아주 클라스에다 추주는 거는 신나 보고 코나리 마고 마고 콩라 임바이나 조르체나 디게라리 카르사 추주 진가트 담바이도 조 시슈체 공아체 샤체 我们的체 디조 시슈체 아티네 디고르바 식즈드 고르바 세이나 식즈디 응원의 세베이나 지싱기 식즈다 아주 심제기 식즈스는 지싱 식즈디 야오레 지싱기 식즈이나 아니 베가소르 따가다 아든지 갈란도 주식도 좀좀 야오래. 다 심제 식스는 아는 아주 현안을 치료여로 봐. 어 주스로 봐. 계속 야자고 봐 있는 숨전이도 저 신기 식스체 숨제직대 아니 심제 식스세네 야오래. 다이나 식스들 세시 쉽지 저거고. 저도 전에는 드르진가들아르샤. 아 드네 디스라 나르제 리스로 제 탄수화와 우소저로 봐. 어디 가르스나 아니 둘이 둘이 대 가져 나가 좀 있나 야가도. 사랑한 안주 있는 랑은 사랑아 잡으면 시스기메 로춘주 나가 제면 시스기메. 아 랑가 나가 뭐뭐 메시지 메시다 둘이 인지 미지 나가 가족 좀 봐야나 야가도 둘이 주보다 시부디 빼제서야 채 가르세다 마세디 빼제서야 채 빼디 가르세세나 용민도 빼디 걸 마세세나 용구 말바티베 아디나는 없지 가족 나가 좀 봐야나 야가도 근데 시